રાજસ્થાની લોકગીતા અને ભજનારે ઇન ફરમાઇશી કાર્યક્રમ મે આપણે સાથે આપણો સાથી ગુરવિંદર વિશ્નોઈ તૈયાર હૈ આપણા લિખ્યોડા કાગદ લે ઓ ઇમેલ આયો હૈ શ્રી કિશન પવન ચૌધરી વિશ્વેન્દર મૃગિંદર પુષ્પેન્દર મનીષ ગોવિંદ મહિમા ઓ ઇમેલ આયો હૈ ગંગા સિંહ કા ખેડા ભીમસાગર સુજાનગઢ સુ લિખ્યો હૈ મદન સિંહ રાઠોડ અર આણા સગડા ઘરવાળા ગાંવ ચાંપાસર સુ પ્રેમ કુમાર પ્રજાપતિ આદુરામ પ્રજાપત રાધા પ્રજાપતિ લાછા પ્રજાપતિ લીલા કુમારી સંતોષ કુમાર કોમલ પ્રજાપતિ અર આણા સગડા ઘરવાળા ઓ કાગદ માણે કને આયો હૈ જોધપુર સુ લિખ્યો હૈ રઘુવીર કિશોર દેવિંદર સિંહ જબ્બર સિંહ ખીચી અર રતન સિંહ ખીચી ગાંવ હૈ રિયા બડી જિલ્લા નાગોર અર ઇમેલ ભેજનાળા હૈ વીરેન્દ્ર પૂજા સંજુ રાજદીપ સંધ્યા સમતા મીનાક્ષી મમતા અર આણો સગળો રાઠોડ પરિવાર સાદુલ શહેર સુ ઓમ પ્રકાશ ચૌહાન મનુ પ્રકાશ શિવ પ્રકાશ અર વેદ પ્રકાશ ચૌહાન ધુંધાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા સગડા સાથી ગાંવ મેલાણા સુ છેલારામ મેઘવાલ રવિન્દ્ર દેવેન્દ્ર અનિતા અર ફૂલી દેવી મેઘવાલ ઓ કાગદ આયો હૈ ગાંવ ગંગાણી સુ જગદીશ ભાટ આલમ પડિયાર ભિયારામ કિશન ચુકી દેવી ઓર કૌશલ્યા ઓ કાગદ આયો હૈ ગાંવ ચૈનપુરા તહેસીલ ધોરીમીના બાડમેર સુ જગદીશ ભારતી વિજેશ ભારતી નરેશ ભારતી અર મલિતા ગોસ્વામી રો ગાંવ નાથુસર સુ કાગદ લિખે ભંવરલાલ બારુપાલ આગલો કાગદ આયો હૈ ગાંવ ગુડા વિષ્ણુયાન સુ લિખ્યો હૈ જવરીલાલ બેરવાલ ફગલુરામ માંજુ છોગારામ બેરવાલ ભાનારામ બેરવાલ જેતારામ વિષ્ણુ અનોપ સોહની મમતા સરિતા દિવ્યાંશી દીપુ ચીકુ કિટુ અર અણા સગલા ઘરવાળા ગાંવ ખોખરા મારવાડ જિલ્લા પાલી સુ કાગદ લિખે હૈ સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમ પ્રકાશ કાલુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગલા ઘરાળા લવઈ સુ ગુલાબદાસ માનિકપુરી અર આણા સાથી આપ સબરી ફરમાઇશ માતે સુણો આ રચના

0: રાજસ્થાની લોકગીતા અર ભજનારે ઇન ફરમાઈશી કાર્યક્રમ મે આપરે સાથે આપરો સાથી ગુરવિંદર વિશ્નોઈ તૈયાર હે આપરા લિખ્યોડા કાગદ લેન
1: ઓ કાગદ આયો હે ગોસાઈ નગર આઉ ફળોદી સુ લખણવાળા હે દેવીચંદ ટાટિયા પ્રિન્સ કુમાર નિર્મલા પૂજા લલિતા ટાટિયા અરાણો સગલો પરિવાર
0: પાટોદી સુ હસ્તારામ સુથાર અર અલવાડા સુ રામારામ પટેલ લક્ષ્મણનગર ચારડી ચોથીના ફેન્સ જોકો ક્લબ હે ઉનો કાગદ હે રમેશ ચેનાણી પૂના રામ દિનેશ થોરી હરચંદ રાકેશ હડમાના રામ સુનિલ અજમાણી હેતરામ લાભાણી જેઠારામ જાખડ શ્રવણ ચેનાણી ઓર માસ્ટર ભંવરલાલ ચેનાણી નારવા સુ નરપત સોની સોઈતરા સુ ગણપતસિંહ ચૌહાન સિરાણા સુ મહેબૂબ ખાન જોધપુર સુ મોનિકા જૈન અઠેસુઈ જગદીશ ભારતી મોહન પ્રજાપત ઓ ઇમેલ માણે કને આયો હે રામદેરા સુ દિનેશ ચૌહાન મદનલાલ ઝુરિયા ગજેન્દ્ર શિલ્પા મનપ્રીત હેમલતા ઝુરિયા અર આણા ઘરવાળા માને ઇમેલ ભેજ્યો હે છિડિયા બાવડી જોધપુર ગાંવ જેસલા તહેસીલ ફળોદી સુ રાજારામ જંવર અર આણા સાથી ફળોદી સુ ઇમેલ ભેજ્યો હે સુભાષ લેખાવત ગાંવ પાબનસર જેસલમેર સુ જીતેન્દ્ર પંવાર ગુલાબ પંવાર તેજપાલ નેપાલ પંવાર પારસ પંવાર ગોવિંદ પંવાર ગૌતમ પંવાર અર ભરત પંવાર ઓ ઇમેલ આયો હે દાનાપુર સુ તુલસી દાસ દુબે દયા દુબે અર કૌશલ્યા દુબેરો ઓ ઇમેલ આયો હે રાજનગર સુ ભેજ્યો હે રુચિ ગુપ્તા ટ્વિંકલ અર ઉમા ગુપ્તા
2: રમેશ ચંદ્ર ચૌહાન મોહની ચૌહાન કલ્પિત ચૌહાન બેબી ગરવી અર આણા ઘરાળા માને ઇમેલ ભેજ્યો હે કુડી હાઉસિંગ બોર્ડ સુ
1: ઓ કાગદ આયો હે ફળોદી આઉ સુ લખણાળા હે ઉમેદ સિંહ રાજેન્દ્ર સિંહ રાઠોડ અર આણા સગલા ઘરાળા આઉ ફળોદી સુ માને ઓ કાગદ લખ્યો હે રાકેશ કુમાર ગુલેચા સરિતા જસુ ગોપી દર્શન અર આણા સગલા સાથી
0: તો આપ સબારી પસંદ માતે સુણો સા આ રાજસ્થાની રચના

0: ઓહો રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો ફરમાઈશી કાર્યક્રમ અબે કાર્યક્રમ રો બગત હો રહ્યો હે પૂરો તો આપણે સાથી ગુરવિંદર બિશ્નોઈ ને અનુમતિ દીરાઓ રામ રામ અર નમસ્કાર
1: ગાંવ ગ્વાડ અર ખેત ખલિયાન રી બાત સિંજિયા 7 બજ્યા સુણનો ના ભૂલો આપરો પસંદીદા કાર્યક્રમ ચોપાટ